પરિવર્તન ચેન્જીસ લાવવાની કોશિશ કરીએ અને એની અંદર આપણા માટે ઘણા ફાયદાઓ સમાયેલા છે. અને આ વિષય જે છે એ છે દુઆનો વિષય. આવા વિષયને જ્યારે અમને પડવા આવે ને તો અમને બીક લાગતી હોય કે સામાવાળો કહેશે કે હવે આ તો બધું જિંદગી પર સાંભળતા આવ્યા છે, પણ હું દાવત આપું છું કે ટૂંક સમયની અંદર તમારી સમક્ષ એક નાનકડો પેગામ પેશ કરવો છે. થોડું સબર કરી લ્યો, થોડું મારા સાથે મને સાથ આપો અને મનન કરી લ્યો, તો સાથે મળીને એક નાનકડા પેગામ તરફ આપણે આગળ વધીએ. અલહમદુલ્લાહ તઆલા જુમેરાતોને આપણે મનાવીએ છીએ, પણ એની મહત્વતા માટે ઘણી રિવાયતો છે આપણા પાસે, ઘણી મજલિસો છે. બલકે ત્યાં પણ હું જાઉં પણ મારો વિષય હટી જશે કે કુરાન મજીદની અંદર પણ પરવરદિગારે આલમે જુમેરાતનો જિક્ર આપણા સુધી પહોંચાડ્યો છે. જ્યાં રાતોની વાત છે, જ્યાં દિવસોની વાત છે, જ્યાં સહુરો સહરીની વાત છે, એની અંદર અમુક જગાઓ એવી છે કે જ્યાં જુમેરાતનો ઉલ્લેખ અને જિક્ર થયો છે. હવે આ મહત્વતાને બયાન કરવા માટે અને જુમેરાત અને દુઆના વિષયને જોડવા માટે એક રિવાયત તમારી સમક્ષ બયાન કરવી છે આરામની સાથે. આપણા બીજા ઇમામ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ એમની એક હદીસ કિતાબોની અંદર મળે છે, જેની અંદર આ પ્રમાણે જુમલાઓ મળે છે કે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ કહે છે કે હું રઈતુ ઉમ્મી ફાતિમા કામત ફી મહરાબિહા. બીજા કહે છે મેં મારી માતાને, મારી માને, જનાબે ફાતિમતુ ઝહરા અલૈહા સલામને મેં એમને જોયા છે મારી આંખોથી. કઈ હાલતની અંદર? કામત ફી મહરાબિહા, મેં એમની મહેરાબની અંદર ઇબાદતની જગા ઉપર મેં એમને ઉભેલા જોયા છે. લૈલતા જુમાતે, હા ક્યારે જોયા છે? બીજા ઇમામ કહે છે જુમેરાતની રાતના. એટલે એક સંદેશો આપણા પાસે આવી ગયો ના. બીજા ઇમામ કહે છે કે મેં મારી માતાને ઇબાદત કરતા જોયા છે એની ઇબાદતગાહની અંદર, યા ઇબાદતની જગા ઉપર જેને આપણે મહેરાબ કહીએ છીએ, મસ્જિદોની અંદર જ્યાં પેશ ઇમામ નમાઝોને લીડ કરતો હોય યા નમાઝો પડાવતો હોય એ જગાને મહેરાબ કહીએ છીએ, બધાય આપણે જાણીએ છીએ. તો મેં મારી માતાની આ હાલતની અંદર જોયા ક્યારે? લૈલત જુમાત્યા, જુમેરાત રાત. એટલે આપણને એક સંદેશો મળી ગયો કે માસુમા અલૈહિસ્સલામ આપણને સબક બતાવે છે આ રિવાયતની અંદર કે જુમેરાતની રાત હતી ને, યાને આ રાતની કઈ કિંમત છે, આ રાતનો કોઈ મતલબ છે, આ રાતનો કોઈ મર્તબો છે. એટલા માટે જનાબે ફાતિમા અલૈહિસ્સલામ આ રાતને પાડી રહ્યા છે અને મનાવી રહ્યા છે. અને કેવી હાલતમાં, કેવા આલમમાં? બીજા ઇમામ ઇરશાદ ફરમાય છે કહ્યું ફલમ તઝલ રાકિઅતન સાજિદા હત્તા ઇત્તદહા અમુદ સુબહ. અને મેં મારી માતાને જુમેરાતની રાતના એ પ્રમાણે જોયા કે રૂકુઓ સજદાના આલમમાં હતા ત્યાં સુધી કે સુબહની જે રોશની છે એ ઉભરવા લાગી. અને જુમેરાતની રાત ઇબાદતના આલમમાં, રૂકુઓ સજદાના આલમમાં જનાબે ફાતિમાની આ હાલત છે. કોણ બતાવે છે? ઇમામ હસન. તો આ જુમેરાતનો થોડો આપણે ઉલ્લેખ કરી નાખ્યો, પણ શું કરી રહ્યા છે જનાબે ફાતિમા આ ઇબાદતના મકામ ઉપર શું કરી રહ્યા છે? બીજા ઇમામ આગળ વધ્યા અને કહ્યું વસમઅતુહા તદઉ લિલમુમિનીના વલમુમિનાત. અને બીજા ઇમામ કહે છે મેં સાંભળ્યું કે મારી મા યા માતાજી મોમિનો માટે અને મોમિનાત માટે દુઆઓ કરતા હતા. ઇન્શાઅલ્લાહ આપણે બધા કરીએ છીએ, પણ મને ભાર ક્યાં આપો છે? એના પછી એક શબ્દ છે વતુસમ્મીહિમ. મારી માતા મોમિનો માટે, મોમિનાત માટે દુઆઓ કરતા હતા અને નામ લઈ લઈને એમને માટે દુઆ કરતા હતા. વતુસમ્મીહિમ. આ જ નાનકડો સબક આપો છે કે અલહમદુલ્લાહ જુમેરાત તો છે, જુમેરાતની કદરો કિંમત ઇન્શાઅલ્લાહ આપણે ત્યાં હશે. એની અંદર આપણે દુઆઓનો વિર્દ પણ કરીએ છીએ, દાખલા તરીકે દુઆએ કુમેલ, ઠીક છે. પણ આ એક નાનકડો મસલો કે જુમેરાતની રાતના ઇમામે હસન મુશ્તબા કહે છે કે મેં માતાને આ આલમમાં જોયા
Dua utuk kerti ya tepar sate. Watu samihim. Ekek na nam lei lei ne. Watak suru doa lahum. Ane jaja pramanwa eloku mate mari mata. Doa u kerti hati. Fatak suru lahum. Fatak suru doa lahum. Wala tad'u li nafsiha shay'. Ane pota mate. Kaino ta sawal karta. To me maane puchu. A bhag. Apro jani to se. Fakultu laha. Me mata ne kahyun. Ya umma. Ay ma. La tad'ina de nafsiki. Mata me tamara pota mate gai sawal nati karta. Pota na nafs mate gai sawal nati karta. Kama tad'u na li khayre. Jintar maane. Je pramane ma. Tame bija umate dua karo cho. To tya. Mata jiye. Ema me. Hassan alayhi salam ne janab Fatima Zahra alayha salam shu kayo ke beta al jar thumma dar ke pehle padosi bachi ghar varao aa jumlo aa vat apra badhano jani to che ane sambhelo che par mane bhar kya apo to ena upar kya e bande hai khuda aa duao ni andar che che kitli che apra pase kitabo duao ni bhandar se bhandar ખૂબ દુઆઓ છે ખૂબ દુઆઓ અને ક્યારે ક્યારે આપણને ઝેનની અંદર એવો સવાલ ઉત્પન્ન થાય ના કે આ દુઆઓ કરવાની જરૂર શું છે મારા હકમાં જે લખેલું હશે જે આપણે ભાષામાં કહીએ મારા નસીબમાં હશે એમાં તો મળી જશે મને કહ્યું હા લાંબી ચોરી વાત આપણે નથી કરવી એક નાનકડો સવાલનો જવાબ આપીએ નાનકડો ઘણી વાતો આની અંદર ઊંડાણથી જઈ શકીએ છીએ દુઆ છે શું એક તો પોતાના પરવરદિગાર સાથે રિશ્તાને ગહેરો ઊંડો જાડો મજબૂત કરવાનો એક તરીકો છે એક તરીકો છે અને બીજું દુઆઓ જે છે શા માટે કરવી અગર બધું તકદીરમાં લખેલું છે કિસ્મતમાં લખેલું છે તો એકવાર મૌલાએ કાયનાત અલી ઇબ્ન તાલિબ અલી સલામને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે મૌલા અગર તકદીરમાં કિસ્મતમાં અમારા હકમાં જે લખેલું છે એ જ થવા વાળું છે તો પછી ફલિમાદ દુઆ તો પછી દુઆ કરવાની શું જરૂર છે તો ઇમામ અલીનો એક ઉન્નારથીને ભરેલો જવાબ આટલો જ હતો કહ્યું એ બંદે ખુદા દુઆ એટલા માટે કરવી જરૂરી છે કે બેશક ઘણી ખરી વસ્તુ તારા હકમાં લખેલી હશે તારા નસીબમાં હશે તારા માટે હશે તારી તકદીરમાં હશે પણ આપણને એ નથી ખબર કે લખેલી વસ્તુ જે છે એને ખુદાએ દુઆની શરત સાથે લખેલી છે યાને આપણને નથી ખબર કે ફલાણી વસ્તુ યા ફલાણી રોજી યા ફલાણી નહેમત યા ફલાણા દુઃખથીને દૂર થવું યા ફલાણી બલાથીને બચવું યા ફલાણી બીમારીથીને બચવું એના માટે ખુદાએ લખ્યું તો છે પણ સાથે શરત લખેલી હોય કે દુઆ કરશે તો આજકાલ કોવિડનું સમાનું છે તો આપણે નાનકડો દાખલો લઈએ એના માટે પણ ઘણી ચર્ચા થઈ શકે છે દાખલા તરીકે મારા હકમાં કોવિડ લખેલું હોય ઠીક છે કે આને કોવિડ લાગશે પણ જો દુઆ કરતો રહેશે કે ખુદાએ મને આ ખતરનાક બીમારીથી બચાવતો રહે બચાવતો રહે બચાવતો રહે તો ઇન્શાલ્લાહ કોવિડ લાગુ નહીં પડે અહીંયા એ પણ નથી કે ખુદા કંઈ લાગુ કરે છે એવું પણ નથી પણ હું દાખલો આપું છું તું દુઆ કરીશ ઠીક છે તો ખુદાએ લખ્યું છે કે આ હાજી સાહેબને કોવિડ લાગુ નહીં પડે જો દુઆ કરશે તો અને જો દુઆ મૂકી દેશે તો પછી એના હકમાં જેમ બીજાઓને કોવિડ લાગુ પડ્યું છે દુનિયાના ખૂણે ખૂણામાં આને પણ આમાંથી પસાર થવું જોશે યાને કે ઘણી વસ્તુ એવી લખેલી હશે કે જે દુઆના આધારે યા થાય યા ન થાય ઇમામ અલી ઇસ્લામે એટલું જ કહ્યું કહ્યું ઘણી વસ્તુઓ આપણને નથી ખબર કે દુઆ સાથે ખુદાએ એની શરત રાખેલી છે દાખલા તરીકે હજમાં જવું છે ઠીક છે ખુદાએ કહ્યું ફલાણાને હજ નસીબ થશે જો દુઆ કરશે તો ઠીક છે મારા પાસે માગશે તો એટલે કે ખુદા તૈયાર છે પણ દુઆના ઇંતજારમાં છે હવે મેં કહ્યું દુઆનું વિષય બહુ જ ગહેરું છે એક આયત તમારી સમક્ષ આજે પડેલી જાણીતી આયત
خدای کن بسم الله الرحمن

الرحمن الرحيم سورة غافر قرآن مجيد 40 سورة chapter 40 verse number 60 سايت مي آيت خداي کا بسم الله الرحمن الرحيم وقال ربكم ادعوني استجب لكم تمارا پروردگار کہوں سے ماری پاسے دعا کرو پکارو ہوں جواب آپش یا پر کھنی چرچا چھے یا پر بولیے چھے قرآن مجید نو قرآن مجید نو الفاظ تو تمہیں جو کیوی ریتے چھے આયતની અંદર ખુદા એમ નથી કહ્યું કે ઉદઉની અકબલ લકુમ, તમે દુઆ કરો હું તમારી દુઆઓને કબૂલ કરીશ. ના ના ના ના ના, ઉદઉની અસ્તજીબ લકુમ, તમે દુઆ કરો હું એમનો જવાબ આપીશ. હવે ખુદા કેવી રીતે જવાબ આપે છે, ક્યારે જવાબ આપે છે, ક્યાં મોકા ઉપર જવાબ આપે છે, મેં શું માગ્યું હતું અને એના બદલીમાં મને જવાબના તોર ઉપર યા દુઆ કબૂલ થવાના તોર ઉપર કેવી રીતે એનો અજર આપે છે, એ મને તમને નથી ખબર. ઘણી દુઆઓ છે જે આજે કરેલી હોય પણ એનું અંત, એનું પરિણામ, એનો નતીજો, એનો ફાયદો 5 વર્ષ બાદ દેખાય, 10 વર્ષ બાદ દેખાય, યા આ વસ્તુ મેં તલબ કરેલી હોય એના બદલીમાં મને કોઈ બલાથીને બચાવી લેવામાં. પણ આપણું વિષય નથી, આજે વિષય એ જ છે કે યાદીના તોર ઉપર મુસલમાન જુમેરાત છે અને દુઆની પણ રાત છે અને દુઆ અલ્હમ્દુલિલ્લાહ આપણે કરતા આવ્યા છે. પણ એક નાનકડો ફરક, તો ખુદાએ શું કહ્યું આ તે પૂરી કરી લો. કાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજીબ લકુમ, પછી એક જુમલો છે ان الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين, અને જે લોકો મારી ઇબાદત થીને પોતાને મોટા સમજે છે, તકબ્બુર કરે છે, ઘમંડ કરે છે કે મને ખુદાની કાંઈ જરૂર નથી, ઈ બે હું બેનિયાઝ છું, મને ની કાંઈ જરૂર નથી, એનું અંત ખતરનાક અંત છે, જહન્નમ. ઠીક. જો તમામ ઇમામ ઝૈનુલ આબિદીન કેટલી દુઆઓ છે ની અલૈહિસ્સલામ, એ આ ઇબાદતનો શબ્દ છે, એનું કહે છે દુઆ. ઇબાદત જે છે ને એ દુઆ એ સહીફતુ સજ્જાદિયા વચ્ચે, આ ઇબાદત જે છે બીજું કાંઈ નથી, દુઆની જ વાત થઈ છે કે જે દુઆઓથી ને પોતાના મોઢાને ફેરવે છે. તો આપણે કરવાનું શું છે ભાઈ આ નાનકડી બેઠકની અંદર? એક વસ્તુ, જુમેરાત આજે વિષય નથી પણ જુમેરાતની વાત આવી ગઈ, પણ વિષય છે દુઆ. અને દુઆની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જે આપણને જનાબે ફાતે વાલે સલામની રિવાયત બયાન કરે મત મળ્યું કે તસ્મિયા નામો લઈએ, એના કેટલા ફાયદા થશે. એક, જે ભૂલાઈ ગયા છે એને આપણે યાદ કરી કરીને યાદ કરશું. એક બીજું, આપણા જે મિત્રો છે, દોસ્તો છે, જેના સાથે બને છે, જેનાથી દિલનો રિશ્તો છે, એ દિલનો રિશ્તો મજબૂત થશે. પણ એ બધા કરતા ઉપરાંત સૌથી ઉત્તમ એ છે સિલે રહેમી. કતે રહેમીથી અગર બચવું હોય તો એક તરીકો નાનકડો આ મળે છે કે હું મારા સગાઓને યાદ કરું, નામ લઈ લઈને. આજકાલનો જમાનો એવો થઈ ગયો છે કે ફોન કરવાનો આપણને સમય નથી, ઘરે જવું તો દૂરની વાત, ઝિયારતે જવું દૂરની વાત, પણ એકબીજાને ફોન કરવા પણ આપણા પાસે સમય નથી, એટલી આપણા પાસે સગવડો છે. તે છતાં તો શું કરું, સગાઓને યાદ કરું, કેમ? નામ લઈ લઈને. દાખલા તરીકે આજની દુઆઓની અંદર મારા ફુઆ ફૂફી અને એમના બચ્ચાઓને યાદ કરવા છે, ઠીક છે, એના માટે દુઆ એ ખેર, એમને તરક્કી દે, એમને આરામ દે, એને ઇબાદતોની અંદર મશગુલ રાખ, એમને નેક બનાવ, એમને બલાઓથી દૂર રાખ, બીમારીઓથી દૂર રાખ, એમની રોજીમાં વધારો કર, એમને આફિયત દે, એમને તંદુરસ્તી દે, વગેરે વગેરે વગેરે. કાલનો દહાડો માસા માસીને યાદ કરી, એમના ભાંડેરાઓને યાદ કરી, એમના માટે પણ એ જ પ્રમાણેની દુઆઓ. ત્રીજા દિવસે ચાચા ચાચીયા કાકા કાકીને યાદ કરી, ચોથા દિવસે મામા મામીને એમના ભાંડેરાઓને યાદ કરી, ત્યાર પછી આવે પોતાના ભાંડેરાઓને, પોતાની બહેનોને યાદ કરીએ, પોતાના ભાઈઓને યાદ કરીએ, ઠીક છે, નાના નાનીના અતરાફના લોકોને યાદ કરીએ, દાદા દાદીના તરફના લોકોને

याद करी, नजदीक ना सगाओं ने याद करे, दूर ना सगाओं ने याद करे, नाम ले ले दे। क्या रे बुरा के क्या आजे आलिमों ने याद करवा से आपने आजे जहाँ पहुँचे आजे कैनी बदी खिदमत च ओला माय के राम जाकिरी ने के राम ने जिन्हें हूँ ओरख तो होए जिन्हें नामों मुबारक मने याद होए इन्हें याद करूं इन्हें याद करूं मारी दुआ उन्हें अंदर जनाबे फाते में सिखा रहे दुआओ ने अंदर बीजा उन्हें याद करूं इन्हों फायदो समावरण इतने थे आपों ने पढ़ता से रसूल करीम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाए थे कहियो इत्लु बिल आफिया लिगैरिक बीजा माटे तारा सिवाय ना बीजा माटे आफियत नो सवाल कर इत्लु बिल आफिया लिगैरिक तुर्जखा फी नफसिक तो जो जे तारी अंदर ही आफियत आउशे इमना माटे तलब करेली वस्तुओ तने मरी जशे तारी अंदर पण आउशे તો નાનકડી ઉન્નતિ સુધારો વધારો પ્રગતિ લાવીએ પરિવર્તન લાવીએ પોતાની દુઆઓની અંદર કે નામ લઈ લઈને બીજાઓની દુઆની અંદર યાદ કરીએ દુઆ ખુદાને કરીમ સ્વીકારે છે સાંભળે છે હર હંમેશા જે પ્રમાણ કહ્યું છે અમુક આયતો તમને પડવાની છે આજે સાથે મળીને કુરાન ખોલજો ارشاد رب العزة تيو ام دا آيات سي آ انوكي انا جي بي آيات نتي قرآن مجيد سورة بقرة ني 186 مي آيات خول جو پڑو جو معلوم برشي سو سم دے شو سي چپٹر 2 ورس نمبر 186 كنا ماتے اینا ماتے کیا دعاو ني اندر پریورتن لاو دعاو ني اندر سدھارو لاو دعاو ني اندر بہتری لاوانی کوشش کرو کہ دعاو کرتو رہو انا ما امدہ ما امدہ આસાન તરીકો તો એ છે કે તાકીબાતે નમાઝ જે છે ને નમાઝ બાદ જ્યારે અડધી મિનિટ માટે એક મિનિટ માટે બે મિનિટ માટે જ્યારે બેસું તો જે તાકીબાત આવેલી છે એ તો નૂર નાડા નૂર પણ સાથે લોકોના નામ લઈ લઈને એમના માટે દુહાઓ કરો અને ખબરદાર ખતરનાક છે એક રિવાયત એવી મળી છે આપણને ધગશ દેવા માટે ધક્કો દેવા માટે છે غالباً تتمام امام جعفر الصادق عليه السلام دعاون يندر اني حديثون يندر كي رسول تيوارد كي جاري بندو خداني بارگاما دعاو نتی کرتو تو پروردگار عالم پوتانا فرشتاو نے کہے چھے کہ جو تو خرا مارا بندا طرف انہوں نے زندگی آپی سواس آپیو اتلی زندگی نی نعمتو آپی لی اے مارا دربار ما تو آویو پر ایم سمجھے رہیو چھو کہ انہیں ماری کائیں ضرور نتی નમાઝો રૂકુઓ સજદા બાદ મારાથી કાંઈ તલબ નથી કરતો જાણે એવું લાગે છે કે એને મારી જરૂર નથી એની નમાઝને એના મોઢા ઉપર લઈને મારો શા માટે આપણને સંદેશો અને ઉત્તેજન દેવા માટે છે કે બની ન શકે કે નમાઝ બાદ હું કાંઈ દુઆ ન કરું કાંઈક તો હોવું જોઈએ કોઈ માટે પોતા માટે નાનકડી દુઆ તો હોવી જ જોઈએ નમાઝ બાદ પણ તરીકો શું આજે બતાવ્યો સાથે મળીને આપણે તસ્મિયા નામો લઈ લઈને અને આ વાત આપણાથી અજાણતી નથી એન કરબલાની અંદર આ વાત આપણા સામે જાહેર થઈ રહી છે ક્યારનો બનાવ છે ઓલમાએ કિરામથીને આપણી સાંભળેલી વાતો છે કે આશૂરનો દિવસ જ્યારે આવ્યો છે મારા તમારા મૌલા અકેલા તનહા મેદાને કરબલાની અંદર છે કે જ્યારે અરબાબ મિંબર બયાન કરે છે કે નિદા બલંદ થઈ હતી હલ મિન નાસર યનસુરા કોઈ નથી હુસેને મઝલૂમ અકેલા ઓ તન્હા છે અને જ્યારે આખરી વિદાયનો સમય આવેલો છે અને જ્યારે શહેઝાદા શહેઝાદી જનાબે ઝૈનબથીને વિદાય થઈ રહ્યા છે ના તો એ વખતે એક વસિયાત જનાબે ઝૈનબને ઇમામે હુસેને કરેલી છે ના આપણે સાંભળેલી છે ના કે જ્યારે ભાઈ બહેન આપસમાં જુદા થઈ રહ્યા છે તો હુસેને મઝલૂમે માજાયાની વાત જનાબે ઝૈનબને આ પ્રમાણે કહ્યું બહેન હું જઈ રહ્યો છું ખુદા હાફિઝ કહી રહ્યો છું બહેન એક કામ કરશો કે જ્યારે પણ નમાઝે શબ પડો અરે મુજ હુસેનને તમારી દુઆઓની અંદર યાદ કરશો હા આઝાદારો તમે જોયું હુસેને મઝલૂમ પણ આ આજ સબક કરબલામાં આશૂરના દિવસે આપે છે કે આપણી જવાબદારીઓમાંથી છે કે દુઆઓની અંદર લોકોને નામો લઈ લઈને આપણે યાદ કરીએ હું કહીશ જનાબે ઝૈનબે આ વસિયતને કઈ રીતે અદા કરી ઘણી રીતે અદા કરેલી હશે પણ તારીખે ગવાહી આપેલી છે અરે આ વસિયત

تو تھی گئی اے جراتنا شام غریبانی روایت جناب سجاد علیہ السلام بیان کرے چھے کہ خیماو تو جھلی گیا ہتا ہوں ایک خیمانا آرام کری رہی ہو تو એવામાં મારી નજર ખૈમાના બહાર પડી મેં શું જોયું મારી પપ્પી અમ્મા અરે બેસી બેસીને નમાઝે શબ પડે છે હું કઈ શબન રસૂલિલ્લા આજે વસિયત હુસૈને કરેલી હતી ના એ વસિયત ઉપર અમલ થઈ રહ્યો છે સૈયદ સજ્જાદ કહે છે જ્યારે આલમ જોયો અરે ફૂપી અમ્માની નમાઝ ખતમ થઈ મેં કહ્યું ફૂપી અમ્મા બેસી બેસીને નમાઝે શબ પડું છું ફૂપી અમ્માએ કહ્યું બેટા خدالی قسم کھائنے کا اوچھو فواللہ لا تحملونی رجلی ارے مارا پیرو جے چھے امن لکی اپاری شکتا زینب ماں اپارے وانی طاقت نتی انا لعنت اللہ القوم الظالمین وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره

الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا حبيب قلوبنا وطبيب نفوسنا شفيع ذنوبنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين. السلام عليكم ورحمة الله. حديث قدسينا જે સૂરામાં આપણે હતા એમાં અમુક બાબતો રહી ગઈ છે તે વિચારવા માટે અને આપણી જિંદગીને બદલવા માટે. અને ઇબરતો હાસિલ કરી અને પોતાના વિચારો અને પોતાના વર્તણૂકને બદલાવવા માટે કાફી છે. જ્યાં સુધી ઇન્સાન નિયત કરતો નથી કે પોતાને બદલવા માંગે છે ત્યાં સુધી બદલતો નથી. જયારે નિયત કરે છે કે મારે હવે મારી રીત બદલાવવી જોઈએ ત્યારે કઈ મોડું થયું નથી. ખુદાવંદે કરીમ ની આ રહમત છે કે ઇન્સાન જયારે પણ નક્કી કરે કે મારે હવે જે મારાથી બુરાઈઓ થતી હતી એ બંધ કરવી જોઈએ અને જે કઈ ભૂલો થઈ છે ખુદાવંદે કરીમ પાસે માફી માંગી અને હું

જિંદગી બદલવા માંગુ છું તો એને તો ખબર ન હોય કદાચ મોતની એક જ દિવસ બાકી હોય પણ એ એની નજાત માટે કાફી છે. ફકત ઇન્સાન એક કદમ પાછો આ રસ્તેથી નીકળીને આ રસ્તે. તો આજે આ તો આજે રજૂ કરવા માંગુ છું બે કે ત્રણ છે. સૂરો બહુ લાંબો છે હદીસ કુદસીનો. એમાં એક વસ્તુ જે રજૂ કરવા માંગુ છું પ્રિએમ્બલ તરીકે જેથી સમજાય કે દુનિયાની અંદર માણસો એકબીજાથી ડરે છે બે કારણસર. યા તો હું કોઈથી ડરું છું એની ઇજ્જતને કારણે. ભાઈ માણસની એક ઇજ્જત છે, એક સ્ટેટસ છે અને મારાથી બુલંદ મર્તબાનો છે. હું એક વખત વાત કરું, બે વાર વાત કરું પછી મને એમ સંકોચ થાય, મને હેઝિટેશન થાય કે વધારે વાત કરું ન કરું. સાહેબ ઇજ્જત છે. ઉલમા પાસે આપણે જઈએ તો અમુક આલિમો પાસે વાત કરી શકીએ, મુશ્તહેદ પાસે જઈને જરા વિચારીને વાત થાય. અમુક લોકોનો રોબ એવી જાતનો હોય છે, લોકોની પર્સનાલિટી એવી જાતની હોય છે કે આપણે વાત કરતા એક વખત બે પછી આપણે એમ થાય કે વધારે વાત નહીં કરી શકીએ. એનો અર્થ એમ નથી કે એ આપણને વાત કરતા અટકાવે છે, આ એક નેચરલ વસ્તુ છે. એટલા માટે અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ સલાવાતુલ્લાહ અસલામ અલે એનો ડિસ્ક્રિપ્શન જ્યારે પોતે મુઆવિયાએ માંગણી કરી ઝરારા પાસે કે મને તમે ડિસ્ક્રાઇબ કરી આપો અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ કેવા હતા, એનો અર્થ એમ નથી કે મુઆવિયાને ખબર નહીં હતી. ભાઈ શામમાં કેટલા વર્ષો, મૌલા કુફામાં કેટલા વર્ષો, બંનેની કોઈ મુલાકાત થઈ નથી. તો વરારાએ જેટલી વાતો કરી એમાં એક વાત એ કરી કે અમે જ્યારે એની પાસે બેસતા તો અમારી જીભ ખુલતી નહોતી, પણ સામેથી પોતે કહેતા કે બોલો કંઈક, ગભરાવ છો શું, તમારે કંઈ પૂછવું હોય, કંઈ જાણવું હોય, એ અમને પ્રોત્સાહન આપતા, એન્કરેજ કરતા કે કંઈક બોલો, ને અમારી જીભ ખુલતી નહોતી ફકત અલી ઇબ્ને અબી તાલિબની એક પર્સનાલિટીને કારણે. તો એ અમને બોલવા માટે હિંમત આપતા, પૂછો જાણો કંઈક કરો. પણ ખુદાના ખાસ્તા જે હું હવે રજૂ કરવા માંગુ છું એ છે કે અમુક માણસોથી આપણે ડરીએ છીએ કારણ કે એની જીભ ખરાબ છે, એની આદત તો બરાબર નથી, હાથ ઉપાડે છે, એક વાત કહીએ તો 10 સાંભળવી પડે આપણને. એના શરથી બચવા માટે જે ડર હોય છે એ ઇન્સાન પર ખુદાવંદ કરીમની લાનત છે. આ પૈગંબરે ફરમાવ્યું જે માણસથી લોકો એટલા માટે ડરે કે એનો શર, એનો ઇવિલ, એની બુરાઈ એવી છે કે સહન નહીં થઈ શકે. અહીંયા વાત કરી આપણે એને સરસ્વતી શરૂ થઈ જાય અને એટલું બધું સાંભળવું પડે કે આપણને એમ થાય કે બાને આપણે વચમાં પડ્યા શા માટે. તો જે માણસની જીભ યા એના હાથ પગ એવી જાતના હોય કે આપણે અહીંયા એટલા માટે ઉર્દુમાં કોઈ વખત કહેવાય છે કે ઇનકે મું ન લગીએ, એટલે મતલબ એના મોઢે લાગજો નહીં, એના મોઢે લાગશો તો તમને ઘણી મુસીબતો. તો જે ઇન્સાનના જુલ્મથી, એના શરથી માણસો ડરતા હોય એનાથી, એ માણસ મલઉન છે ખુદાની બારગાહમાં. એટલા માટે પેગંબરે ફરમાવ્યું કુન આઉનન લી અખીક ઝાલિમન અવ મઝલુમા, તારા ભાઈ મોમિન ભાઈની મદદ કર ચાહે ઝાલિમ હોય કે મઝલુમ હોય. તો એક સાહાબીએ ઉભા થઈને કીધું યા રસૂલલ્લાહ આઉનન લિલ મઝલુમ, તો સમજાણું એક મઝલુમ હોય એને મદદ કરવું એ તો સમજાણું કે ભાઈ એને પર ઝુલમ થઈ રહ્યો છે, અટકાવ. ઝાલિમ ભાઈ હોય એને પણ મદદ કરું, ફરમાવ્યું એની મદદ ઈ છે કે એને જુલ્મ કરતા અટકાવ. મને ખબર હોય કે આ મારો મોમિન ભાઈ છે, એને જુલ્મ થઈ રહ્યો છે નથી, એને અટકાવવું ઈ મારા મોમિન ભાઈની ખરી મોહબ્બત અને મદદ છે. તમે જાણો છો તેમ ફિકહના મસાઇલમાં અગર હું કોઈ ઝાલિમ

સાથે સફર કરું અને એને હેલ્પ કરવા માટે એના જુલ્મમાં, તો એ સફર હરામ છે અને એમાં કસર નમાઝ નથી. આજે હું જાણું છું કે આ જઈ રહ્યો છે અહીંથી, ફોર એક્ઝામ્પલ બર્મિંગહામ જઈ રહ્યો છે કે પછી ગમે ત્યાં જઈ રહ્યો છે, કોર્ટમાં ખોટી જબાની આપી, ખોટી વિટનેસ આપીને કોઈનો જુલ્મ, કોઈનો હક ગસબ થવાનો છે, જઈ રહ્યો છે. એ સફરે જુલ્મ છે, એટલે સફરે હરામ છે. એ સફરે હરામ છે એટલે એની અંદર નમાઝ કસર નથી. હું સાથે જઈ રહ્યો છું જેથી એને હેલ્પ કરવું એમાં, તો મારી પણ સફરે હરામ છે અને મારા માટે પણ નમાઝ કસર નથી, કારણ કે હરામ સફરમાં કસર નમાઝ નથી. ને રોઝો એ વાજિબ છે અગર માય રમઝાન હોય. પણ અગર હું એની સાથે એટલા માટે જઈ રહ્યો છું કે હું એને ડિસ્યુએડ કરું, હું એને અટકાવું, હું એને કહું કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે અને ત્યાં જઈને મઝલૂમનો સાથ આપું, તો અલબત્ત સફરે હલાલ છે. ઇસ્મા યા મૂસબના ઇમરાન, આ સૂરો છે. એ મૂસા સાંભળ, વ ઇસ્મા મા અકુલ, અને સાંભળ જે હું કહી રહ્યો છું. કોહે તૂર પર انه ما امن عبد بالله الا من يامن الناس عن شر. ખરેખર કોઈ ઈમાન ખુદા ઉપર લાયો નથી જ્યાં સુધી એ માણસથી લોકો એના શરથી અમાનમાં ન હોય. જ્યાં સુધી લોકો કોઈના શરથી, એની બુરાઈથી અમાનમાં ન હોય, ત્યાં સુધી એ માણસ મોમિન નથી. પછી ફરમાયું યાની, આ સુરામાં જ છે, યાની એટલે મિન ઝુલ્મિહી, દસ ચીજો બતાવી. મિન ઝુલ્મિહી વ કૈદિહી વ મકરિહી વ નમીમતિહી વ ગીબતિહી વ બગ્યિહી વ હસદિહી વ મઝરતિહી વ સિર્રિહી વ અલાનિયતિહી. ખલાસ થઈ વાત. વસલામ. દસ વસ્તુઓથી જ્યાં સુધી માં, અને પાછું નથી ખબર કે હતા યામન અલ મુમિનુ યામન અન્નાસ, લોકો એના શરથી, મતલબ કાફર હોય, મુસ્લિમ હોય, કોઈ પણ હોય, લોકો જ્યાં સુધી એક ઇન્સાનના શરથી મહફૂઝ ન હોય ત્યાં સુધી એ મોમિન નથી. લોકો મીન્સ આમ બધા આવી ગયા. એમાં કઈ કઈ વસ્તુ એના જુલ્મથી? એક માણસ વસિયત લખી રહ્યો છે કે મારી દીકરીને કંઈ આપવું નથી, ઝાલિમ છે, કયામતનો જવાબ દેશે, અને હું સાથે સલાહ ભરું આપું કે આ વીકનેસ હું કરું છું, બરાબર છે, એટલે ભેગો હું પણ કયામતના ઉછાઈશ. મૌલા અલી જાંજુ બલાગામાં ફરમાવે છે કે ઝાલિમો કરતા મોટી કોમ કયામતના એ લોકોની હશે જે ઝાલિમને સપોર્ટ કરતા હશે, આઈધર બાય કીપિંગ સાયલેન્ટ ઓર બાય વોકલ સપોર્ટ. ભાઈ આ લખી રહ્યો છે કે મારી દીકરીને નહીં આપજો, દીકરીનો હક છે વાર વર્ષમાં, ઝાલિમ છે અને હું ટાપસી પૂરું એટલે હું ભેગો છું, આટલે તો હું અટકાવું નહીં, ના માને એ વાત જુદી છે. ભાઈઓ બહેનોને હક ના આપે, બાપ ગુજરી ગયો, વસિયત કરી ગયો કે ન કરી ગયો, સવાલ નથી, હક છે, ભાઈઓએ લીધો હક, કારણ કે મરદ અને પુરુષ છે, બહેનોને બિચારાની કોઈ છે નહીં, આ પરણી ગઈ છે વગેરે વગેરે, એના આપણા જમાઈ છે કે બનેવી છે, એને એમ થાય કે હું ક્યાં બોલું, હું બોલું તો કહેશે કે પૈસા માટે બોલે છે, એ ખામોશ હોય ને ઓલી બેન પણ ખામોશ હોય ને હક ખવાતો હોય, ઝુલ્મ છે, ઝાલિમ છે. અલ્લામા અર્દબેલી જયારે જાતા હતા એક વખત મક્કા, શું આપણે કરબલા નજફ અશરફ થી, તો ગધેડો ભાડે લીધો એક જમાના, એ જમાનામાં સવારી ભાડે લેતા હતા, જેમ આજે ગાડી ભાડે લે, ગધેડો ભાડે લીધો. એના પર બેઠા નજફ અશરફથી કરબલા આવવા માટે સાંજ સુધી પહોંચવાની વાત હતી. રસ્તામાં જેમ અહીંયા સર્વિસીસ હોય છે ત્યાં પણ એ જમાનામાં હોટલો, કહવાખાનાઓ, આરામ કરવાની જગ્યાઓ હતી. એક જગ્યાએ ઉતારું રાખ્યું, એક માણસ આવ્યો, કીધું તમે જાઓ છો ને કરબલામાં, કરબલામાં ફલાણા મહોલ્લામાં ફલાણો માણસ રહે છે, એને મારો આ કાગળ આપી દેજો. કીધું ભલે. ત્યાર પછી ગધેડા પર બેઠા નહીં, તો કોઈ કીધું કે ગધેડો સાથે લીધો શા માટે? કીધું લીધો બેસવા માટે, સવારી માટે, પણ આ કાગળ ઉપાડવા માટે જેનું મેં ભાડું ભરવાનું છે એની પાસે રજા નથી લીધી,

મેં એને કહ્યું તો હું જાઉં છું મારા સામાન સાથે. આ કાગર થઈ ગયું એક્સ્ટ્રા. કાલે ક્યાં મત મને પકડે એ માણસ કે ભાઈ આ કેરી કરવા માટે તે મને પૂછ્યું હતું, તો જવાબ શું દઈશ? તો એક માણસ એ હોય છે કે જુલમ ન થાય એના માટે આટલી બારીકી જોઈએ છે, અને એક માણસ હોય છે આપણા જેવા કે જેટલું આવે એટલું મારા બાપનું. સમજી ગયા ફેર કેટલો છે? ફરમાયે છે કે જુલમથી લોકો એના જુલમથી, પછી એ રાજ્ય હોય, ઓથોરિટી હોય, મિનિસ્ટર હોય, વઝીર હોય, દુનિયાની કોઈ પણ પોઝિશનમાં હોય, લોકો એ પોઝિશનના કારણે ડરતા હોય કે વાત ન કરી શકે, જુલમ હોવા છતાં પણ. વમીન કૈદીહી વ મકરીહી, કૈદ અને મકરમાં એક ફેર છે મારા દોસ્તો. હાલાંકિ બંનેનો શબ્દ અર્થ વપરાય છે ફરેબ, ફરેબ ફરેબ દેવું, ધોકો દેવો, પણ બેમાં ફેર છે. એક કૈદ હોય છે ફરેબ, કે જેની અંદર ઇન્સાન જ આપણે કહીને ધોળે દિવસે ઉલ્લુ બનાવે, આપણે બિલકુલ આપણે જાણતા હોય કે આ મૂંડે છે મને, સાવ મને મૂરખ સમજે છે, એને કહેવાય કૈદ. અને મકર કહેવાય છુપા છુપા પ્રપંચો અને પ્લાનિંગ, કે તમને ખબર ન હોય કે તમારી સામે તમારી ખિલાફ કઈક વસ્તુઓ પ્લાન અને પ્લોટ થઈ રહ્યો છે. તો મોમિન ઇન્સાન જ્યાં સુધી આવી જાતની આદતથી દૂર ન હોય ને લોકો એના પ્રપંચથી, એની છુપી અને જાહેરી ધોકાબાજીથી અમાનમાં હોવા જોઈએ. વનમીમતી વગીબતી, નમીમા અને ગીબતમાં ફેર છે. ગીબત આપણે જાણીએ છીએ, જોકે જાણતા નથી, કારણ કે હજી સુધી જયારે ગીબત કરીએ છીએ ત્યારે કોઈ કહે કે ભાઈ આ ગીબત છે, તો કહે છે ના ના આ તો સાચી વાત છે. પાછો વળી કહો કે કઈ ખુદાની કસમ એના મોઢા પર કહું, તો હું કહું કે ખુદાની કસમ મારી સામે ખાવાની હું જરૂર છે, જો તું એના મોઢા પર કહી શકતો તો કહી આવું ને. એના મોઢા ઉપર કહેવા પહેલા એની પીઠ પાછળ બોલવાની શું જરૂર છે? તો કોઈ એમાં હિંમત હોતી નથી. હવે સાચી વાત છે, તો પૈગંબર અક્રમે આનો ફેસલો કરી નાખ્યો ન હોત કદાચ આપણો જવાબ ન હોત. પૈગંબરે કોઈને કીધું તું ગીબત કરીશ, લોકો એની હાજરીમાં બેસી જનાબે સલમાન ફારસીની ગીબત કરી રહ્યા હતા. હાજરે ફરમાયું આ સલમાનની ગીબત છે, અહીંયા પોતે છે નહીં. તો કોઈએ કીધું યાર રસૂલ પણ વાત સાચી છે, આપે ફરમાયું સાચી છે એટલે ગીબત છે, ખોટી હોત તો તોહમત હોત. સાચી છે તમારી નજરમાં નહીં તો ગીબત થઈ, સાવ ખોટી હોત તો તોહમત હોત, એના કરતા બરી બુરી વાત છે. તો હવે સાચી છે તો એને પોતાને કયો, મારી સામે શા માટે વાત કરું છું? તો સવાલ એ છે કે આપણા ગીબત થી આપણી ગીબત અને આપણી નમીમાં, નમીમાં તો હું ધારું છું કે દુનિયામાં જે સૌથી વધુમાં વધુ જોખમ હોય તો નમીમાં છે. આ અમુક માણસોની હોબી હોય છે, બીજું કઈ કામ હોતું નથી બિચારાને, આવડતું નથી, એક જ કામ આવડે છે. તમારી પાસેથી સાંભળીને તમે બીજાને કહે ખબર છે ને ફલાણાએ શું કીધું તમારા બારામાં, એટલે તમે સાંભળીને ઉકળો ને તમને ચડે ગરમી, ને તમે સામે મને જવાબ આપો એટલે હું પાછો એની પાસે જાઉં, ખબર છે ફલાણાએ શું કીધું, એટલે આની વાત ત્યાં અને ત્યાંની વાત. આને કહેવાય છે નમીમાં. મશહૂર છે કે એક અગાઉ જયારે ગુલામોની બજાર હતી ને, ગુલામોની બજાર, તો એક ગુલામ વેચાતું હતું ત્યાં. ગુલામને વેચવા માટે એના શરીરને જેમ જાનવરનું શરીર જોઈ છે ને એ તો જોતા, દાંત કેવા છે ને કાન કેવા છે ને, જમાનો એવો હતો કે ઇન્સાનના શરીરને ગુલામીના દિવસોમાં એક હૈવાનની જેમ જોતા હતા. અચ્છા, ત્યાર પછી ઓલો જે વેચનાર હોય ને એ વખાણ કરે, જેમ આપણે કહે કે આ બિસ્કીટ બહુ ફાઇન છે, એમાં આમ છે ને તેમ છે, ઇન્ગ્રીડિયન્ટ આમ છે તેમ છે, એવી રીતે ઓલા બિચારા ગુલામની વળી ઓળખાણ આપી ગઈ, આ ફલાણી બ્રીડનું છે, ફલાણી કોમનું છે, આની ઉંમર આટલી છે, આમાં કોઈ બીમારી નથી. આ હકીકત છે, આ કિતાબોમાં છે, તમે જોઈ શકો છો. અહીંયા ઇંગ્લેન્ડમાં પણ થયું છે, સ્લેવ માર્કેટમાં, જંગબારમાં બી થયું છે સ્લેવ માર્કેટ. પછી લેવા વાળો હિસાબ કરે કિંમત. એક ગુલામને વેચી દેતો એક માણસ, અને કે આ ગુલામ આવો છે તેવો છે ફલાણો છે ઢીકણો છે, અને ખૂબ ખૂબ વખાણ કર્યા પછી કીધું આમાં એક જ ખરાબી છે હું કહી દઉં,

નમામ છે. નમામ એટલે કે અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત ત્યાં. એક બિચારો ભોળો મારા જેવો માણસ હતો, એમ થયું કે આ નમામ બમામ લેવા કે દેવા, જ્યાં સુધી તગડો છે ત્યાં સુધી ઘરમાં કામ આવશે, નોકરી કરશે, ફાર્મમાં કામ કરશે. એને કીધું લઈ લે પૈસા ભાઈલા, નમામ બમામ તમે જાણો મુલ્લા લોકો. એ ઘરે આવ્યો, કામ કરે ફર્સ્ટ ક્લાસ, કેવો હોશિયાર, પાછો પાબંદ ટાઈમ નો આ તે. શેઠ ખુશ હતો. એક દિવસ જઈને એની ઘરવાળીને કીધું, શેઠાણી હું ખાલી તમારા માટે કહું છું, મને કાંઈ છે નહીં, પણ શેઠ આજકાલ બહાર બહુ જાય છે. બસ પતી ગઈ વાત, સલામ ઉમાદ રાખ. અને એટલી બધી વાતો કરી કે શેઠાણીને ચડ્યો ગુસ્સો. આજે રાતના એ કે હું બરાબર છુરી રાખું છું, ભોંકી જ નાખું, સમજે છું. ગુસ્સો ચડ્યો, બાજુમાં તો ખંજર રાખી દીધું કે આજે આવે રાતને તો મારી નાખું. જઈને શેઠ ને કીધું, શેઠ જરા ચેતતા રહેજો, આજે આજે બિસ્તરમાં જોજો કઈક, પેલા સુવા પેલા, કારણ કે મને લાગે છે તમારી જાન બહુ જોખમ મચાવી ગયો. ઓલાને કીધું, એમ ચોર ને કે ચોરી કર, ને શેઠ ને કે સંભાળ ઘર, સમજ્યા કે નહીં. આનું નામ છે નમામ, એટલા માટે ઇમામ જલાલુદ્દીન સલામે ફરમાયું સલવાતુલ્લાહ વસલામ અલે. એક માણસે આવીને મૌલાને કીધું, ઇબ્ન રસૂલિલ્લાહ, ફલાણો માણસ તમારી વિરુદ્ધ આવી રીતે બોલતો તો ને મેં સાંભળ્યું. આપે ફરમાયું કે એને હવામાં તીર માર્યું, મને તો લાગ્યું નહીં, રસ્તામાં પડી ગયું, તે ઉપાડીને તીર મારા ઘા પર શા માટે માર્યો. બસ બસ આ વાત છે. એને એક તીર ફેંક્યું, નિશાની ઉપર લાગ્યું નહીં, કે મારા કાન સુધી પહોંચ્યું નતું, રસ્તામાં એ તીર પડી ગયું, ઉપાડીને શા માટે મારા સીના પર માર્યો છે તું? આને કહેવાય છે નમામી. અને અલ્લાહ મજલિસે લખ્યું છે ને તફસીર સાફીમાં, એ મળશે આપણને, કે જયારે બની ઇસરાઈલ પર વરસાદ બંધ કર્યો ખુદા વંદે કરીમે, એ લોકો તે જમાનામાં આઝાબ આવી રીતે ઉતરતો, તો હજરત મૂસાએ કીધું, યા અલ્લાહ માણસો હવે મરે છે, જાનવર મરે છે, પાણી મોકલ, પાણી વરસાદ મોકલ. ફરમાયું મૂસા, નમામી વધી ગઈ કોમમાં, નમામી ફસાદ, એ લોકોને હવે આ આઝાબની જરૂરત છે, આ આની વિરુદ્ધમાં, આ આની વિરુદ્ધમાં નમામી. તો હજરત મૂસા પાછા કહે છે, યા અલ્લાહ નામ આપ, કોણ કોણ એવા છે તો હું છે? કીધું હું પોતે નમામી થી રોકું, તને નામ દઉં? ખુદાવંદ કરી ફરમાય, હું પોતે નમામી થી રોકું, પછી પોતે નમામી કરું? તું પોતે ગોત. લોકોની અંદર આ વાત ફેલાવો કે આ આઝાબ, જયારે કોઈ પણ કોમ અને સમાજ અથવા તો ફેમિલીમાં નમામી આવી જાય, એનું અંત આવી ગયું, ખલાસ થઈ વાત. એટલા માટે બસ એટલેથી અટકાવું કે ખુદાએ ફરમાયું છે હઝરત મૂસાને કે જ્યાં સુધી ઇન્સાનના ઝુલ્મથી, એના મકરથી, ચાહે ચૂપુ મકર હોય, ઝાહેરી મકર હોય, એની ગીબતોથી અને નમામીથી જ્યાં સુધી નહીં બીજાઓ અમાનમાં હોય, ત્યાં સુધી એ ખરો મોમિન નથી. બાકી ઇન્શાલ્લાહ આવતો. સલામ.